0: સાથે.
1: બોલો જી વાહેગુરુ, એક ઓંકાર વાહેગુરુ જી કી ફતહે. શ્રી ભગવતીજી સહાય વાર, શ્રી ભગવતીજી કી પાતશાહી દસમી. પ્રથમ ભગવતી સ્મર કહે ગુરુ નાનક લઈ તે આય, ફેર અંગદ ગુર તે અમરદાસ. રામ દાસૈ હોઈ સહાય, અર્જન હરિ ગોબિંદ નો સિમરાઉ શ્રી હર રાય. શ્રી હરિ કૃષ્ણ તે આઈ હૈ જિસ ડિઠે સબ દુખ જાય. તેગ બહાદુર સિમરે ઘર નૌ નિધિ આવૈ તાય. સબ થાઈ હોઈ સહાય, દસમી પાતશાહ શ્રી ગુરુ ગોબિંદ સિંઘ સાહિબ જી. સબ થાઈ હોઈ સહાય, દસમ પાતશાહીયાં દી જોત શ્રી